નવદુર્ગા દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ, અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે, એમનું ધ્યાન આ પ્રકારે છે. દધાના કર પદ્માભ્યામ અક્ષ

ઠરતા. બે, હસ્તરૂપી કમલથી અક્ષમાલા મણકાની માલા તથા કમંડલને ધારણ કરનારા સર્વોત્તમ બ્રહ્મચારીણી દેવી અમારા ઉપર પ્રસન્ન થા. એ બે શબ્દો ખાસ સમજવા જેવા. એમાં પહેલું છે અક્ષમાલા, એ છે વર્ણમાલા, કે જેમાં અથી માંડીને ક્ષ સુધીના બધા જ સ્વરૂપો વર્ણોના અને એના પ્રતિનિધિરૂપ જે મણકા એ ધરાવનારી માલા એ અક્ષમાલા. અને કમંડલ બ્રહ્મચારીજીનું સર્વશાસ્ત્રોના સાર અને અમૃતનું એ પ્રતીક છે અક્ષમાલા. આ પ્રકારની માલાને અનેક દેવદેવીઓ જેવા કે બ્રહ્માજી, અગ્નિ, દુર્ગા આદિના હાથમાં મુખ્યતઃ જોવામાં આવે છે. વિશેષ કરીને એમાં રુદ્રાક્ષ, રત્ન, સ્ફટિક આદિના મણકાઓ ગૂંથેલા હોય છે. આ બ્રહ્મચારીની દેવી સત, ચિત્ત, આનંદ એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાનો સ્વભાવ ધરાવે છે, એથી બ્રહ્મચારીણી કહેવામાં આવે છે. આ મહાદેવીનું દિવ્ય સ્વરૂપ, એને માટે આપણે દુર્ગાજીના દિવ્ય મંત્રો અને નામ મંત્રોનું ઉચ્ચારણ કરીએ, જેથી રાષ્ટ્ર, વિશ્વ અને સૌનું મંગળ થાય, સુમંગળ થાય. દુર્ગાયૈ નમઃ. દુર્ગા દ્વાત્રિંશન નામમાલા, એના આ કેટલા સરસ શ્લોકો છે. દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદ વિનિવારિણી,

અર્થા એ ભગવતી દુર્ગાનો જય થા. એ દુર્ગા પાર્વતીજી સંકટ અને પીડાનો વિનિવારણ કરનાર છે, મુશ્કેલી લાવનાર આપત્તિઓનું નિવારણ કરનારા, દુર્ગમ નામના રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા, મુસીબતોના એ સંહારક છે, અભાગ્યા લોકોનો ઉદ્ધાર કરનારા, વિપત્તિઓને હણનારા, દુર્બોધ દુષ્ટ જ્ઞાનના નિવારક, દુર્જ્ઞેય એવા જ્ઞાનને આપનારા, વિપત્તિજનક દૈત્યોના જગતને માટે દાવાનળ જેવા છે. તેથી દુર્ગ દૈત્ય લોક દવાનલા કહેવાય છે. એ માતાજી દુષ્પ્રાપ્ય છે, એમનો પ્રકાશ કષ્ટપૂર્વકની તપશ્ચર્યાથી પણ દુર્ગમ હોય છે, પ્રાપ્ત કરવા કઠિન છે, આત્મસ્વરૂપ છે, મુશ્કેલીજનક માર્ગમાં એ ઉપાય બતાવનારા છે. દુર્ગમ વિદ્યા સ્વરૂપ અને દુર્ગમ સાધનાથી તમનો આશ્રય મેળવી શકાય છે એવા એ પરામ્બાને અમે પ્રણામ કરીએ છીએ. વળી

మామావళిం ఇమాం యస్తు దుర్గాయ మమ మానవాః పఠే సర్వభయాన్ ముక్తః భవిష్యతి న సంశయః. అర్థాత్ కఠిన్ కే దుష్ప్రాప్య జ్ఞానన స్వరూపే రహేలా దుర్గం ధ్యానథી ప్రకాశిత થનારા જેમની માયા મોહ અકળ છે એ દુર્ગમ માર્ગમાં રહેલા દુષ્પ્રાપ્ય અર્થના સ્વરૂપવાળા દુર્ગા દેવીને અમે પ્રણામ કરીએ છીએ. તો જ સાથે દુર્ગમ દૈત્યના સંહારક વિકટ આયુધને ધારણ કરનારા અવિચિંત્ય અંગોવાળા દુર્ગમ માર્ગે ગતિ કરનારા હોવાથી દુર્ગમ્ય મુશ્કેલીથી પ્રાપ્ત થનારા કમ નસીબવાળા માણસોના રક્ષક સ્વામીની દુર્ગાદેવી ખરેખર પરમેશ્વરી છે. એ માતા દુર્ગમ્ય છે, દુષ્ટો માટે ભયંકર છે, તમનો ક્રોધ ભયાનક હોય છે. દુષ્પ્રાપ્ય મુશ્કેલીઓને ટાળનારા દુર્ગા માતા વંદન કરીએ છીએ. જે મનુષ્ય દુર્ગાના આ નામોનો પાઠ કરે છે તે બેશક બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. પઠે સર્વ ભયાન મુક્તા ભવિષ્યતિ.